0: તમામ સફળ દોસ્તો, અપણો સમાજ કાર્યક્રમ રે માયને રેડિયો મધુપરને સુનવાવાળા સગલા શ્રોતાઓ ને કેસી જીનગરરા ઘણા ઘણા રામ રામ, ઘણી ખમ્મા અને જય માતા દી. આપ સુન રહ્યા હો બ્રહ્મા કુમારી રો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો મધુબન. સુનતા રહો, મુસ્કરાતા રહો. શ્રોતા બંધુઓ, અન કાર્યક્રમ રે માયને આપો સમાજ રે માં ફેલીડી કુરૂતિઓ વહે વન્ને બારા મેં સમાજ રા બંધુઓ થી બાત કરો હો. અને અલાવા સમાજ રે માં ફેલીડી કુરૂતિઓ હે તો સમાજ રા લોકો ને જાગૃત કરવા વાસ્તે સમાજ રા લોકો થી બાત કરો હો. સમાજ રા લોકો થી બાત કરો હો જનતી સમાજ મેં જાગૃતતા આવે ઓર એ કુરૂતિઓ કમ કરવાની રેડિયો મધુબન રો એક પ્રયાસ હે. તો અને અલાવા દેખો હો કે આપણે ભારત દેશ મેં કઈ જાતિઓ મેં હે તો વન જાતિઓ રા રીતિ રિવાજ કહે હે જન્મ થી લઈને મરણ તક ઉણોરકા રિવાજ હે વન્ને બારા મેં આપો અને રેડિયો મધુબન રે મારફત થી જાણકારી દેવાની કોશિશ કરો હો. ઓર અને અલાવા સમાજ રે મેં કઈ સમાજ સેવી હે હે તો આપણે સમાજ મેં કા સેવાઓ દે રહ્યા હે તો વણોરા અનુભવ ભી અન કાર્યક્રમ મેં આપો પ્રસારિત કરો હો. તો આજ આપો આચાર્ય બ્રાહ્મણ રે બારા મેં ફેર આપો અણોરા રીતિ રિવાજ કા હે વન્ને બારા મેં બાત કરી હું. તો પુટલે હપ્તે આપો આચાર્ય બ્રાહ્મણ કિકન ઉણો અને પદ્ધિ મળી વન્ને બારા મેં થોડી જાણકારી લીધી હતી. તો અમે આપો આપણે મહેમાન કિશોરીલાલજી થી ફેર આપો અને બારા મેં જાણકારી લો. તો કિશોરીલાલજી આપરો રેડિયો મધુબન મેં સ્વાગત હે.
1: બહુ બહુ આપરો આભારી હું ઓર અતિ ખુશી હે મને કે કમ સે કમ મને મારી જાત રો વર્તાન બતાવવાનો પૂરો મોકો મિલ રહ્યો હે આપરે દ્વારા.
0: જી
1: આપરે મધુબન.
0: જી જી. તો શ્રોતા બંધુઓ, અમે આપણે કિશોરીલાલજી કયો હે કે સબને ધન્યવાદ દીધો હે ઓર ખુશી જતાઈ હે કે ઉણોને એક પ્લેટફોર્મ મળ્યો હે સમાજ રા રીતિ રિવાજ બતાવવાનો. તો શ્રોતા બંધુઓ, આપરો ભી અન કાર્યક્રમ મેં સ્વાગત હે. તો અમે આપણે મહેમાન કિશોરીલાલજી ને પૂછો હો કે આપણે સમાજ રે મેં આચાર્ય બ્રાહ્મણ સમાજ મેં કોઈ બચ્ચારો જન્મ વે તો આપ રીતિ રિવાજ કરો મત
1: માને ઇન સમાજ રે મેં જબ કોઈ બચ્ચારો જન્મ વે હે તો પ્રથમ તો માં જન્મદિન પહેલા મનાયા નહીં કરતા હતા. લેકિન જીવ જીવ પાંચ છ સભ્યતા મારા માતા આવી વ્યવહાર ઢૂકી પડ્યા લી કે આ બચ્ચાને ઉમંગ વ્યવહાર ઢૂકી તો ઇન બચ્ચારો જન્મદિન મનાવા તો ઈચ્છા શક્તિ જો જેસો ખર્ચ કરે વો કરે.
0: તો હું આપને પૂછું જન્મદિન તો મનાવો, આપને કયો કે બચ્ચારો જન્મ વે જે રીતિ રિવાજ કા કરો, કોઈ જલવા પૂજન કરે હે, કોઈ મતલબ એક મહિના બાદ માં કોઈ ફંક્શન કરે હેરો, યા પછી પહેલી ડિલિવરી કોઈ વનની થોડે વાલરી પિયર માં વે કે હાવરામ વે અને બારે માં આપ બતાવો.
1: મેં આપને અર્જ કરું
0: જી
1: કે અલગ અલગ જગ્યા અલગ અલગ ફરક પડે. લેકિન જો તારો માનો ઉદગમ હે, માને પહેલી ડિલિવરી જો વે હે, પહેલો જાપો જીને કિયા કરે, વો જામણો હંમેશા પિયર પક્ષ ભર્યા કરે.
0: પિયર માં વાલી ને મેલ નહીં પડે,
1: યા તો વે લે જાવે પાંચો મહિના માન બગાદા ખોડ ભરાઈ જાય હે, ગીત ગાળ કર કરા ઓર બડો માન સમાન રહે બહુ ને વિદા કરે તાકી વા ભગવાન અચ્છો સંતાન પેદા કરે ઓર મારો વંશ આગે બઢે.
0: તો ટાબર વે જેને સબ જણા મળે જાઓ વટે આપ.
1: અબ જૈસે વટે માનો બચ્ચારો જચ્છો વે ગયો તો પહેલા તો કઈ વેતો કે લડકી વેતી તો લોક માતા કૂટતા હતા.
0: અચ્છા અચ્છા.
1: લેકિન અબ કોઈ સમાજ ભણ લી ગયો કે અગર લડકી નહીં વેતી તો ઓ સમાજ રો ને સંસાર રો નિર્માણ કટો વેતો.
0: સહી બાત, આપણી બહુ બડી બાત આપી હે કે આજ એક નારી બિના દુનિયા મેં કુછ ભી નહીં હે, લડકી રો જન્મ વે તો અપન ખુશી જરૂર વેણી જોજી.
1: ઉદાહરણ ને બતોર મેં આપને એક છોટો સો દર્શન દેણો ચાહ રહ્યો હું કે વર્તમાન મારી સરકાર ઉન્નતી કરવા રે ચક્કર મેં સબ ખેત વેત મેં જ્યાદાતર પ્લોટિંગ કાટને મકાન બનાવે, કોઈ ઇન્ડસ્ટ્રી લગા રહ્યા હે તો આજ મારી ખેતીઓ રો હર્ષ કિતો વેરિયો. એની પ્રકાર ચંદ પૈસા રા ભૂખા ડોક્ટર ઓર કુછ માના સમાજ જેના કહે છે ને જોગા જેવો કોઈ કર્મ રે નહી હે, અગર વિનારે મામા વિનાને વેતા માર દિયા વેતા તો આજ અગર એ ભૂણ અત્યાર નહીં કરવાતા, એ દીખા દીખાને બચ્યાને ખતમ નહીં કરવાતા.
0: બહુ અચ્છી વાત હે. તો ચલો હું આપને પૂછું, આપ બતાયા કે ભાઈ કે ભૂણ અત્યાર નહીં કરી બાત મનો આપ રહી એના બારે ઓર આપો બાત કરીએ ધકે પ્રેમે પૂછું. ચલો આપણે કે બચ્ચો હુઓ તો આ પરિવાર વાળા મળે દેખવા જાઓ ઓર કા રિવાજ કરો.
1: મેં અટો પરિવાર વાળા જો નાન વાણ વેજા યા તો વિની નમ્યા દિન બુલાવે હે, નમ્યા દિન નાન રે દિન બુલાવે ઓર યા પછી વિનો નામ સંસ્કાર વે હે છઠ્ઠી રે માતે.
0: છઠ્ઠી માતે નામ સંસ્કાર કરે તો વટે પિયર મેં કરે
1: વે નામ સંસ્કાર પિયર મેં દયા કરે.
0: નામ સંસ્કાર કોઈ બ્રાહ્મણ કરે કે કણે
1: મારે અમુક જગ્યા માતે બ્રાહ્મણ આવે હે જેટે બ્રાહ્મણ મને અવેલેબલ વે હે વે દે હે ઓર યું મારા પુરખા મેં કઈ ભણ્યોડા જબ મેં અંતિમ વિધિ રો ક્રિયાક્રમ ઓછી તરે કર હકા તો માં ઇતા માહિર આ કે મેં શાદી બ્યાહ કથા પૂજા પાઠ ઓર કઈ જગ્યા મારા બ્રાહ્મણ હે જેતા ભી આચાર્ય વે વટે અલગ અલગ ક્ષેત્ર માં અલગ અલગ નામો હે, કોઈ પાંડે હે, કોઈ મિશ્રા હે, કોઈ દુબે હે, કોઈ ગુજરાત મેં પાંડેજી હે, ગુજરાત મેં ભી આચાર્ય હે, એ કથા પૂજા પાઠ બહુ અચ્છી તરે જાણે બુલાયા કરા માં.
0: નામ સંસ્કાર મતલબ વટ ઇઝ કરો તો નામ સંસ્કાર કરો તો વટે મતલબ કોઈ બડો રિવાજ છોટો સો રિવાજ વે
1: વિને ઘરવાળા રે આગે જેસી હસી અગર उन्होंने परिवार संपन्न है तो वो बकायदा मारा हैंगारा स्वागत करे और उनारा कुटुंब को बिलारा स्वागत करे, बढ़िया खानो बनावे और ब्राह्मण ने बुला विधियो बचारो नाम संस्कार विया करे, या पचा नमियारे माते बुलावे। कुछ प्रथा ऐसी है जटे लोग नाम संस्कार नहीं करता, वे कह भाई नाम तो आपरे बचारो घरे जाने वेला,
0: तो वो आपरे घरे आवे हवा महीना बाद में ले ना जरे करे।
1: कोई डोढ़ महीनो भेजे, कोई हवा महीनो भेजे, कोई बच्चो कुछ कमजोर वे तो दो महीनो लावा, तो घरे लाया बाद पचा माँ शुभ घड़ी में शुभ मोहरत देख ब्राह्मण ने बुला और विनो नाम संस्कार करा। तो नाम संस्कार में अमुक जो खर्चो वे कुटुंब जीमानो बहन बेटी ने कुछ देनो करनो वो मारो रिवाज रे हिसाब माने करनो पड़े।
0: चलो मैं आपने पूछू की चलो नाम संस्कार वो और बहु ने घरे लाओ जेरे कोई मतलब ओणो दिया आपरे।
1: फिर में माने नियम बणियोड़ो है की अबे धीरे धीरे तो कुछ ऐसा हो गया है जो मुंह मारी ने शू तारी वाड़ा माता हलवा डूब गया। बाकी नियम तो मानो वो है की विने कुटुंब रे जितना भी मर्द वे है विड़ारा ऐसा शक्ति विने जैसा लड़की वाड़ा री शक्ति वो मर्दारा कपड़ा है बहुआरा कपड़ा है माना कुटुंबरी और माना बच्चारो जो नेक चोक लागे वो देवे।
0: जेवर दे कोई
1: मैं आपने बताऊ नहीं वो तो कपड़ा देना पड़े। आपरी बेटी ने विदा करे तो संपन्न घर वे तो कमो कम पांच वेश और अगर इन्हू ज्यादा संपन्न है तो 11 मेले 21 भी मेले।
0: अच्छा।
1: इन्हें जेवर भी बच्ची रे बनावे बच्चों जो लड़को या लड़की भी वे भी नहीं जेवर बनवावे और इन अलावा खाते इनारो मिठाई या जो कुछ कटी पहला जूना शकरपारा बांधता कोई पतासा बांधता कोई एड मातरा दौड़ जिन्हें मारवाड़ी भाषा में के वो करने बिना ने विदा की जाए वो आपरे हावरा मान बाटिया करे।
0: बहुत अच्छी बात है। चलो बताया कि भाई एक ओणो भी आपरे एक रिवाज है ओणो करवारो भी।
2: हाँ तो श्रोता बंधुओं अपने मेहमान किशोरी लाल जी आचार्य है जो अपने समाज रा रीति रिवाज बता रही है और भी आप ओणो रे समाज रा रीति रिवाज जानोला पर वंती पहला एक छोटो सो ब्रेक लो हूँ। ब्रेक रे बाद में फिर आप ओणो रे समाज रा रीति रिवाज जानोला। आप सुन रहा हो रेडियो मधुबन सुनता रहो मुस्कुराता रहो।